ફ્રેન્ડ્સ, અમે અનેક થરા બર્થડે સેલિબ્રેટ કરો, પાર્ટી કરો, રીલ્સ અપલોડ કરો, બહુત કિછી ખુશી અમે સ્પ્રેડ કરીથાઉ। કેતે થરા ઇમાજિન કરંતો તો એમિતે બહુત પિલા અછંદે જો માને હોસ્પિટલ બેડ રે બર્થડે સેલિબ્રેટ કરછંદે। હા ફ્રેન્ડ્સ, સતિ પઈ આજીર ગોટે સિમ્પલ મેસેજ, ડોનેટ બ્લડ, સ્પ્રેડ લવ, સેવ લાઇવ્સ। થાલાસેમિયા પ્રિવેન્ટ મધ્ય કરા જઈ પારે એ અવેરનેસ દ્વારા। હા ફ્રેન્ડ્સ, એ જો થાલાસેમિયા ડે રહીચી, આજર દિનરે અમે ગોટે પ્રોમિસ કરી પરિબા, બ્લડ ડોનેશન કો સપોર્ટ કરીબા, થાલાસેમિયા પેશન્ટ માનું કો મોટિવેટ કરીબા, અવેરનેસ કો સ્પ્રેડ કરીબા, બિકોઝ એવરી ડ્રોપ ઓફ બ્લડ કેરીઝ હોપ। સો આજર દિન મે 8 તારીખ સમસ્ત થાલાસેમિયા વોરિયર્સ માનંકુ ગોટે બિગ સેલ્યુટ। સ્ટે કાઇન્ડ, સ્ટે હેલ્ધી, આ મને રખંતુ ગોટે બ્લડ ડોનેશન કાહારી પાઈ હોલ વર્લ્ડ હે પારે।